0: એને આગળ વધારવાની કોશિશ કરી જાવણી ચાહે છે. વણા કહ્યું કે અજય કઈ જનજાતિના તબકાને સરકારી યોજનાવાળી જાણકારી નહીં હૈ. દેશરા હર ગામ હર મિનક તાઈ વિકાસ પુગાવણ સારું જાગ જગાવણો જરૂરી હૈ. શ્રીમતી મુર્મુ સગળી એજન્સિયા અર હિતધારકાઓ જનજાતીય કલ્યાણો જોડ્યા હર બિંદુ માથે ધ્યાન દેવણને કહ્યું.
1: આપ સબકો ઇસ બાત પર ધ્યાન કેન્દ્રિત કરના હૈ કે હર પ્રોજેક્ટ કી ફાઇલ ઓર ડોક્યુમેન્ટ કા ઉદ્દેશ્ય કિસી મનુષ્યો કે સહાયતા કરના હૈ. સભી એજન્સીઝ ઓર પ્રોજેક્ટ સે જુડે લોગોં કો એ સોચના હૈ કે પ્રત્યેક ગર્ભવતી માં કો પર્યાપ્ત પોષણ મિલે, પ્રત્યેક જનજાતીય બચ્ચોં કો અચ્છે સ્કૂલ મે શિક્ષા મિલે, પ્રત્યેક જનજાતીય યુવા કો ગરિમાપૂર્ણ આજીવિકા પ્રાપ્ત હો ઓર પ્રત્યેક જનજાતીય પરિવાર કલ્યાણ તથા વિકાસ કે કાર્યક્રમ સે લાભાન્વિત.
0: ભારત સૌર ઉર્જા ભૂતામાં બઢભાર કરને દુનિયાનો દૂજો સૌ મોટો સૌર ઉર્જા બજાર બન ગયો હૈ. દેશ સૌર ઉર્જા ભૂતામાં 155 ગીગાવાટ રો આંકડો પાર કર લ્યો હૈ. નવીન અર નવીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી કહ્યો કે રિન્યુએબલ એનર્જી રા હલકામાં ભારત રા હાલાત દુનિયાભરમાં મજબૂત વહેર્યા હૈ. શ્રી જોશી કહ્યું કે દેશમાં સ્વચ્છ ઉર્જા પરિવર્તન તેજ ગતિઓ વધ રહ્યું હૈ. એણુ ઉર્જા હિફાજત મજબૂત વહેરી હૈ. અઠીને રાજસ્થાન વિદ્યુત ઉત્પાદન નિગમ રા કોયલા આધારિત વિદ્યુત ગ્રહ 7171 મેગાવાટ બિજલી ઉત્પાદન કરને અજે તાઈરો સબ ઉઠાવ પ્રદર્શન કર્યું હૈ. પ્રદેશ રી 7580 મેગાવાટ બુતારી 23 ઇકાઈયા કાલે આ કામયાબી હાસિલ કરી. પ્રદેશ રા 26 જિલ્લા રા દો દો બ્લોક માં કાશ્તકારને દિન માં બિજલી મુહૈયા કરાઈ જાવે. સાલ 2027 તાઈ પ્રદેશ રા ખેતી ઉપભોક્તાઓને દિન માં બિજલી દેવણરી કવાયદ માં અબે ચિત્તોડગઢ અર ટોંક જિલ્લાઈ ભેળા વે ગયા હૈ. ઉર્જા સચિવ આરતી ડોગરા બતાયો કે અબાર અજમેર ડિસ્કોમ રા 14 માં 13, જયપુર વિદ્યુત વિતરણ નિગમ રા 15 માં 10 અર જોધપુર નિગમ રા 12 માં 3 જિલ્લા રા દો દો બ્લોક માં દિન માં બિજલી મિલ રહી હૈ. એ સમાચાર આપ આકાશવાણી જયપર અજમેર સુન રહ્યા હો. મોસમ મહેકમો પ્રદેશ રા કઈ હલકા માં તેજ અંધડ બિરખા એર ઓળા પડન સારું ચેતાયા હૈ. 5 જિલ્લા માં બિરખા રો ઓરેન્જ એર 5 જિલ્લા માં યલો એલર્ટ બતાઈ ગયો હૈ. સાથે કઈ હલકા માં તેજ હવાઈ ચાલ શકે. મહેકમા મુજબ આંધી બિરખા રો ઓર સિલસિલો 6 જૂન તાઈ બણ્યો રહ શકે હૈ. એ દોરાન હીટ વેવ આરામ રો દોર બણ્યો રહેલા. વઠી ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર IMD મુજબ કાલે દક્ષિણ પશ્ચિમ માનસૂન રે કેરલમ માય આવણરી આસ બતાઈ જી હૈ. મોસમ કેન્દ્ર જયપુર રા નિદેશક રાધેશ્યામ શર્મા બતાયો કે માનસૂન રા આવતા 15-20 દિના માય નારી નારી થોડા તાઈ પૂગણરી આસ હૈ.
2: વર્તમાન મે માનસૂન કે કેરલ તટ પર પહોંચને કે લિયે પરિસ્થિતિયાં અનુકૂળ હૈ. આગામી 24 ઘંટો મે કેરલ મે માનસૂન કે દસ્તક હોને કી પ્રબળ સંભાવનાએ બની હુઈ હૈ. ઇસકે અલાવા લોંગ રેન્જ ફોરકાસ્ટ કે અનુસાર ઇસ બાર પૂરે દેશ મે સામાન્ય સે 10% કમ બારિશ હોને કે લિયે પૂર્વાનુમાન જારી કિયા જા ચુકા હૈ. વહી રાજસ્થાન કે ભી જ્યાદાતર ભાગો મે ઇસ વર્ષ માનસૂન ઋતુ કે દૌરાન સામાન્ય સે કમ બારિશ હોને કી સંભાવના હૈ. ઇસકે અલાવા મેઘ ગર્જન કે સાથ આંધી બારિશ કી ગતિવિધિયાં આગામી 4-5 દિન જારી રહેને કી સંભાવના.
0: મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ ગૃહ વિભાગરી આલા દરજારી મીટિંગ લી. મુખ્યમંત્રી રહેવાસ માટે ભી મીટિંગ માં શ્રી શર્મા પોલીસ પ્રશાસન અર પરિવહન મહેકમા કાન્યુ ગેરકાનૂની મોડિફિકેશન અર કાળી ફિલ્મ વાળા વાહન માથે કરડી કાર્યવાહી રા નિર્દેશ દિયા. સાથે નશા માથે અસરદાર આંકસ લગાવણ સારો સરહદી હલકા માં ખાસ નિગરાની અર સાવચેતી બધાવણ માથે જોરી દિયો. રાજ્ય સરકાર સુશાસન ને મજબૂત કરણ સારું તકનીક અર AI આધારિત પ્રણાલિયા ને કામ માં લેવણ માથે જોર દિયો. પ્રદેશ રા માલી બંદોબસ્ત ને બત્તી સાફ ગોઈ જવાબદેહ અર નાગરિક કેન્દ્રિત બનાવણ માં ઇન્ટીગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ IFMS 3.0 રી ખાસ ભૂમિકા હૈ. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ આજ જયપુર માં વિયા વેબિનાર માં રોકડ પ્રબંધન પ્રણાલી ને મજબૂત બનાવણ રી વાત કહી. વણા સાયબર હિફાજત ને ઠાવી પ્રાથમિકતા દેવણ રા નિર્દેશ દિયા. મુખ્ય સચિવ કહ્યો કે ડિજિટલ રોકડ પ્રણાલી માં ડેટા હિફાજત મહેતવ હૈ. એ કારણ બરોબર હિફાજતી ઓડિટ રે સાથે સાયબર ખતરા રે પ્રતિ જાગ બધાઈ જાવે.